0: 2026 કર લક્ષ્ય હવે માનવતાલા જીવિત રખના. તો દેખી માનવતા યા ઇન્સાનિયત યા ભલાઈ હી હમર પહેલા ધર્મ ઓર હમર લક્ષ્ય હોના ચાહી. ચલીએ ગુડ બાત તો ધીરે અકન કરબ. એક ઠા કુછ સંગે સંદેશ મન હૈ ઓલા સુન લઈ.
1: મશીન મેં કપડે ડાલને સે પહેલે ચેક નહીં કિયા થા ક્યા?
2: બદલો બદલો આદત બદલો. અબ નજદીકી બેંક જાકર ફટે પુરાને નોટ્સ બદલીએ. અગર બેંક મના કરે તો RBI કે ઓમ્બોન્સમેન સે શિકાયત કરે. RBI કહેતા હૈ જાણકાર બનીએ સતર્ક રહીએ.